0: leaving behind white salt crystals. Here, workers are only days away from harvest. But then, disaster strikes.
1: આ તરફ કચ્છમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ થયો છે.
0: અ પાવરફુલ સ્ટોર્મ ટેર્સ અક્રોસ ધ રીજન, લીવિંગ મચ ઓફ ધ કમ્યુનિટી કટ ઓફ. 5 ડેઝ લેટર, ધ ફુલ એક્સટેન્ટ ઓફ ધ ડેમેજ ઇઝ સ્ટીલ ઇમર્જિંગ. ટુડે, એક્ટિવિસ્ટ આનંદ સોલંકી હેઝ કમ ટુ ટોક ટુ ધ ફેમિલીઝ એન્ડ અસેસ ધ ઇમ્પેક્ટ.
2: શું થાય એવું હતું, શું કેવી રીતે પહેલી વખત જેવું જોયું, શું
3: અરે આ બધું ઉડવા જ માંડ્યું તું, શું આ કા ઘરને જોવા પડા અને શું ચાલવું એ જ નથી ખબર ને, ભાષણે ઉડી ગયા અને અમે તો આમ વર્યું ચાલી ચાલીને જોઉં ઉભા જાઉં.
0: Most agarias survive on loans they repay through salt production. Now they fear the storm has pushed them deeper into debt.
3: એક આખું વરા નડે અમને, એક વરસ આખું નડે. આ જ્યાં લગી અમાર માથે કરજ છે ને એ પતે નહીં ત્યાં લગી અમને નડે.
0: Many families were already only just surviving.
2: ye aise kehne wale hai ki is saal hamara jo 50-60,000 bachne wala tha wo nahi bachega.
0: With losses mounting and no relief in sight, Anand is trying to unite workers to demand support from the government.
2: આજ જે આપણે દાદાએ મીટિંગ રાખી છે અને એક બપોર પછી આવ્યું, બે વાવાઝોડામાં જે આપણે પણ અગરિયાઓને નુકસાન થયું હોય એ અગરિયાઓને પણ કહેજો, એટલે આપણે એ પ્રશ્નોને રજૂઆતને ડીએસ બધા અધિકારી આવવાના, એટલે બધાને મીટિંગનું જાણ કરી અને એ 1:30 વાગે બધાને આવવાનું કહેવાય.
4: બધાને કહી દીધું.
0: વર્કર્સ આર નોટ ધી ઓનલી વન્સ ફેસિંગ લોસીસ. રામબાભાઈ ઇઝ અ ટ્રેડર હુ ગેવ લોન્સ ટુ ફેમિલીઝ ઇન એક્સચેન્જ ફોર ધીસ સીઝન્સ સોલ્ટ હાર્વેસ્ટ.
2: અને મીઠામાં તો
5: બધું બગડી ગયું,
0: to fetch a good price salt must be pure white, but the storm has contaminated much of the harvest.
6: હળ તમે મીઠું જો બતાવો, તમને જુઓ, તમે કાલ પમદાળે આયા નતા, જો આવી પરિસ્થિતિ છે.
7: આત્મલો આત્મલો.
0: કિશન took loans from રામબાભાઈ.
6: નમક એ વ્હાઈટ થાય એકદમ બિલકુલ. અબ 10 દિવસ કે બાદ ઇસકા પારા વર જાતા, ઓર પારા વરને કે બાદ હમારી ઇસકી વિચાઈ હો જાતી ઓર સામને વાલા ખરીદ લેતા, લેકિન અબ કોઈ ઇસકો હાથ પકડેગા નહીં, ક્યુંકે પૂરા કા પૂરા બેકાર હો ગયા.
0: ધ સ્ટોર્મ ઓલ્સો ડિસ્ટ્રોયડ હન્ડ્રેડ્સ ઓફ સોલર પેનલ્સ યુઝ્ડ ટુ પમ્પ અંડરગ્રાઉન્ડ સોલ્ટ વોટર. ફોર ધીઝ ફેમિલીઝ રિપ્લેસિંગ ધેમ વિલ બી ઇમ્પોસિબલ વિધાઉટ ટેકિંગ ઓન મોર ડેટ.
8: અબ એ નમક બંધ હો જાયગા, ચૂંકિ એ પાણી ખાડામાં 30-35 સે પાણી નિકાલતા હૈ, અભી અભી તો એ સોલર હૈ ને પાણી કહાં સે નિકાલે.
0: કિશન સેઝ ધ સ્ટોર્મ હેઝ લેફ્ટ હિમ એન્ડ હિઝ ફેમિલી ડેવાસ્ટેટેડ.
6: બચ્ચે તો રો રહે થે રાત કો, ના હમારે પાસ કુછ સુબહ મે ચાય પીને કે લિયે કુછ ભી નહીં થા, ક્યુંકિ ડબ્બા ડુબલી સબ ઉડ ગયા થા હમારા, હમારે પાસ કુછ ભી નહીં બચા નહીં હૈ, ખાને કે લિયે રોટી ભી નહીં બચી, ઇસલિયે હમ ક્યા કર સકતે હૈ હમ. और सरकार से यही अपेक्षा है हमारी के पूरे जो आगरिया विस्तार है उनको सहाय मिलनी चाहिए, ताकि पूरे के पूरे घर बर्बाद हो गए, किसी के पास कुछ नहीं बचा है.
0: Activists are asking the salt workers to document their losses so they can inform the authorities.
9: Now historically this is a community that has not received a lot of help from the Indian government. We're going to track over the next few months whether that changes and to try and understand why this community that produces an essential commodity is so marginalized.
0: The Gujarat government says it provides welfare services to the community, including mobile health vans, often the only medical care available to families living deep inside the desert. Today we've been given access to ride with one of them.
9: Hello sir, how are you?
0: But there's a change of plans. Instead of traveling to storm affected agarya settlements, they are being diverted to a temple event elsewhere in the desert.
10: ye jo baki gaadi hai na jinjwada wo bhi ekrani hai,
9: wo
10: thoda abhi dysfunctional hai, isliye hamari gaadi udhar post hui.
9: to aap jin families ko serve karte ho agarya families ko, ab unko madad nahi milegi aapse?
10: wo mam wo kya hota hai, wo phc tak ja sakte hai, aisa inhone kehna upar se.
0: The staff tell us diversions like this are common.
11: main aapko bata raha hu, ek do mahine mein 10 ke 15 order hai hamare ek hi van ke. ye van hai special agarya ke liye, ye to khali naam

0: disaster relief policy, similar to the compensation schemes available to Indian farmers affected by extreme weather.
1: एक વાત ચોખ્ખી સ્પષ્ટ કરી કે રેવન્યુ વિભાગ અને ગુજરાતનો જે આ ડિઝાસ્ટર મિટિગેશનનો જે વિભાગ છે હોનારત સામે રાહત કરવાનો હજી એકાદ વર્ષમાં જશે આખી પ્રક્રિયામાં.
0: Few senior officials have come to the meeting. None are from the department's response.